0: નવીન ભાઈ, સુનાયું આપણે સુનિયાને ભજન?
1: બહુ ફૂટ રહ્યો ભજન હો
0: બિલકુલ
1: હે
0: સા. તો આગલો સંદેશ વાંચો ફિર.
1: સંદેશ આયડો હે પ્રેમ સારણ મોનિકા અર મનીષ સારણ ગો ગાંવ જોગીવાડા શ્રી ગંગાનગર હું રામ રામ દીએ સારું પહેલાં તો આપણને
0: ઘણી ઘણી
1: રામ
0: રામ
1: સા. એક જીકો થયો પ્રોગ્રામ દો રાજસ્થાની ભાષામાં ખેતી કી જાણકારી દો બાને ઘણી લાભકારી હોય અને સાગે કે મને ગીત સુણા દો તો ગીત વાસ્તે થે આજ ના કરો આજ તમારો
0: બિલકુલ શુક્રવાર ને ગીતા
1: રે ગજરા મેં ગીત કી ફરમાઈશ કર્યા કરો સાગે રાવર કરનાળુ જ્ઞાનભૂષણ શર્મા હે એ બી કઈ ગીત સુણા દો તો થારો સંદેશ તો મેં પઢ દો પણ ગીત થાને મેં આજ કોને સુણાવો સા હે પસંદ હું કોણ સુણાવો ગીત તો સુણાવીશ
0: ગીત સુણાવશે
1: ગાંવ હીરાવાળી ફાજિલકા પંજાબ સે હજારીલાલ પુરોહિત હે મોનીપારી કે ભૂપેન્દર હે એ કહે કે ચોપાલ આને બહુ બઢિયા લાગે તો ચોપાલ કાર્યક્રમ હે ઇતો બઢિયા યાર થારો જી કો લાડ